નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. આજે તારીખ 27 મે 2026 ને બુધવાર, વિક્રમ સંવંત 2082ની જેઠ સુદ 11, અને અમારી આજની આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું સ્વાગત કરું છું.

હવે બસ થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: हम विविध भारती से बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे कार्यक्रम हम है राही प्यार के।
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
3: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના માથાભારી કેસના અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા. અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. સમાચાર વિગતવાર.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ અપીલ કોઈ કોર્ટ કે આરોપીને પહેલીવાર ફોજદારી કેસમાં દોષી ઠેરવે તો તેણે સજાના મુદ્દા પર વ્યક્તિની ચૂકવણી સુનાવણી કરવી જોઈએ અને ફક્ત સજા સંભળાવવા માટે આ મામલો નીચલી કોર્ટમાં મોકલી શકાતો નથી. જસ્ટિસ કેવી વિશ્વનાથન અને વિજય બિશ્નોઈની બેન્ચે બળાત્કારના કેસને નવેસરથી વિચારણા માટે કલકત્તા હાઈકોર્ટમાં પાછો મોકલતી વખતે આ અવલોકન કર્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીને દોષિત ઠેરવ્યા પછી

0: આપેલે કોર્ટ પોતે સજા પણ સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓના ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોય મલિયા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆરની કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું. અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીઆઈસમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજોને ઓળખ્યા હતા, જોકે બાદમાં સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં એસઆઈઆર હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ આર્કેડિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ આર્કેડિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. સીબીએસઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષા ભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રીપ ભેટ આપી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બીરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બીરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી. આ વાહનો નેપાળના સુરક્ષાદળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટોઘાટો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભ અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: રણધીર જયસ્વાલ ને કહા હૈ કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીર ઓર લદ્દાખ ભારત કે અભિન્ન તથા અવિભાજ્ય અંગ હૈ ઓર હમેશા રહેંગે. પ્રવક્તા ને કહા કે કિસી અન્ય દેશ કો ઇસ પર ટિપ્પણી કરને કા અધિકાર નહીં હૈ. ઉન્હોને કહા કે ભારત ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારે યાની CPEC કો ઉસકી પરિયોજનાઓ કા કડા વિરોધ કરતા હૈ જો ભારત કે સંપ્રભુ ક્ષેત્ર મેં આતી હૈ. શ્રી જયસ્વાલ ને કહા કે સંબંધ મેં ચીન ઓર પાકિસ્તાન કો ભારત કા રૂખ કઈ બાર સ્પષ્ટ બતાયા જા ચુકા હૈ. ક્યા પ્રવક્તા ને કહા કે ભારત ને પાકિસ્તાન ઓર ચીન કે બીચ 1963 કે તથા કથિત સીમા સમજોતે કો કભી નહીં માન્યતા દી હૈ. અનુપમ કી રિપોર્ટ કે સાથ વિશ્વ દર્પણ સમાચાર કે લિયે શક્તિ સિંહ.
0: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સીબીના ચેરપર્સન તુહિન કાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારો અને યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
2: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસ્તીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે, ઈરાન અમેરિકાનું MQ રિપેર ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, DK શિવકુમાર CM બનશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈ તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: लादा नहीं, लेकिन वो सिद्धांत से चलते थे तो हम देखते थे उनको, तो वो चीजें हम में अपने आप से आ गई.
4: तो सुनना न भूले कार्यक्रम उजाले उनकी यादों के 31 मई शाम 4 बजे सिर्फ विविध भारती पर.
5: कार्यक्रम की आखिरी प्रस्तुति औरत फिल्म से आशा भोसले और महेंद्र कपूर की आवाजों में शकील बदायूनी के बोल, संगीत है रवि का.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: હેલો ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. જાણી લઈએ આજે દિવસભર પ્રસારિત થનારા મહત્ત્વના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખામાં.

સવારે 9:30 આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે ફિલ્મકાર સુનિલ દત્ત પર. ત્યારબાદ 10 આપ સાંભળશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે તમારા માટે લઈને આવશે તેજલ પારેખ.

બપોરે 12:05 આપ સાંભળશો યાદો કી મહેફિલ. તો સુરીલા સફરને આપ માણી શકશો બપોરે 1 વાગે, અને બપોરે 2:35 થી આપ માણશો કાર્યક્રમ સદાબહાર નગમે.

બપોરે 3 વાગે આપ સાંભળશો કાર્યક્રમ સખી સહેલી, જેમાં બુઝુર્ગો મેં બઢતા મોબાઈલ પ્રેમ, ફાયદે ઓર નુકસાન, સાડીઓ કા સંસાર જેવા વિષયો પર વાતચીત. સાંજે 4 વાગે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે,

સાંજે 4:10 આપ સાંભળશો આજ કે મહેમાનમાં MD રેડિયોલોજિસ્ટ ડૉક્ટર સુનિતા દુબે સાથે યુનુસ ખાનની વાતચીત, અને સાંજે 7:45 ઇન્દ્રધનુષમાં આપ સાંભળશો રાગ અનુરાગ.

રાતે 8 વાગે હવામહલ અંતર્ગત આપ સાંભળશો નાટક યાદો કી પરછાઈયાનો 3જો ભાગ, જેના લેખક સુરેન્દ્ર ગુલાટી અને નિર્દેશક દીનાનાથ. રાત્રે 8 વાગ્યા 15 મિનિટથી આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.

0: રાત્રે 10:30 આપ સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ રહેશે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમો.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
0: હવે સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
3: ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
2: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD-23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રૂ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4,000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
4: પોરબંદર બંદર ખાતે આજે MD-23 નામનું જહાજ 4,000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગઝ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
2: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
5: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે
2: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢવાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે સાત

0: વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત, અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડા ખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોમાં થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેન શ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવેલ છે. હવે દૂધની ખરીદ કિંમત 845 રૂપિયા પ્રતિ કિલો ફેટથી વધારીને 860 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે.
0: આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેએસ વસાવા અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશમાં ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાજડા ગામના તરુણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન LPG લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
4: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
3: હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. Hello, good morning friends. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર only on 101.1 સુરત FM. સમય થઈ ગયો છે આપના ચાહિતા અને માનીતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગનો, અને તે આજે તમારા માટે લઈને આવી રહ્યા છે તેજલ પારેખ. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: હા, મજામાં છો ને?
1: હા, એકદમ એકદમ.
0: અમારે ગાયન મૂકવાનું જન્મ જન્મ કા સાથ હૈ.
1: કોને માટે મૂકવાનું?
0: અમારા કાકી એક્સપ્રેસ આવી ગયા, એના માટે અમારી યાદગીરી માટે મૂકવું છે.
1: કાકી નું શું નામ હતું?
0: નીરુબેન ઈશ્વરભાઈ રાણા. નીરુબેન ઈશ્વરભાઈ રાણા.
1: નીરુબેન તમને કેમ બહુ વાલા હતા?
0: મારા હું બચપન થી મોટો થયો, મારા કાકી કાકી મોટા થયા છે, પણ એવા મુઇકા અમારું બધું કર્યું છે.
1: અચ્છા, એટલે કાકી
0: હું નાનપણ થી કાકા કાકી માં રહેતો હતો.
1: એટલે કાકી ને કાકા નહીં, પણ એ તમારા મા બાપ થઈ ગયા એમ ને?
0: હા, તે મારા મમ્મી પપ્પા જ હતા. બહુ યાદ આવે અત્યારે તો અમારે.
1: ને કાકા?
0: હા, કાકા છે ને, હજુ કાકા છે. ઈશ્વરભાઈ રાણા પ્રિન્ટિંગ પ્રેસ ચાલે મારા કાકા નું. વારી પડ્યા બસ સ્ટેન્ડ પાસે નવાપુરા કાંટા ની વાર.
1: એટલે કાકા એકદમ બિઝી રહે?
0: હા, કાકા બિઝી. એમનો છોકરો છે, વહુ છે, બધા છે, છોકરા છોકરી બધા.
1: અચ્છા, એ લોકોનું શું નામ?
0: એમનું નામ તેજસ છે, એમને મિસિસ નું નામ છે પ્રિયંકા, ને મારા એક બેન તો અમેરિકા રહી છે. કાકાની છોકરી એટલે બેન જ થાય મારી.
1: એ શું કરે ત્યાં?
0: એ એમ જ કાયમ માટે તા જ રહી છે, હોસ્ટેલા જ.
1: અચ્છા, એટલે શું કરે છે? કામ કરે છે, કશું કરે?
0: હા, કામકાજ કરે ને, નોકરી પર જાય બાર.
1: અચ્છા,
0: પણ એમના મંજુબેન છે, સારી થઈ ગયેલી છે, બે છોકરા છે એમને.
1: એટલે તમે જશો કોક વાર અમેરિકા, એવું માનું ને?
0: હવે જયારે હુકમ થશે ત્યારે જઈશું, એવું કરીએ. હમણાં તો કાકી જઈને આવ્યા, પછી આ તબિયત એકદમ બગડી ગઈ, પછી બીમાર મરી ગયા. હમણાં ગુજરી ગયા, 1.5 મહિનો 2 મહિના થવા હોય. આ 24 બીજો મહિનો પૂરો થશે.
1: શું ઉંમર હતી કાકીની?
0: કાકીની ઉંમર 70.
1: એટલે એમ લીલી વાડી મૂકીને ગયા છે, એટલે એ તો જાત્રાએ ગયા છે, બરાબર?
0: હા, એ તો જાત્રા જ ગયા, એ તો અમારા માટે જાત્રા જ ગયા, એવું જ રાખવાનું.
1: મસ્ત તમારી પસંદ નું ગીત વગાડીએ. ઓકે,
0: સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हेलो, जय श्री कृष्ण।
2: जय श्री कृष्ण। कौन?
1: हाँ, मिसेस मालती। मारा छोकरा नाम કિશન રાણા।
2: અચ્છા,
1: હા
2: માલતી બેન,
1: કેમ છો બધા?
2: એકદમ મજામાં, તમે શું કરો છો?
1: હા, અધિકે રાધા પુરુષોત્તમ મહિનો ચાલે છે, મહિમા હમણાં।
2: તમે શું કરો છો?
1: અમે નહીં, ઘરમાં હાઉસવાઇફ, કામ જ કરીએ ઘરનું।
2: ના ના, તમે અધિક મહિનાની વાત કરી તો એમાં તમે શું કરો?
1: નહીં નહીં, ઘરનું જ કામ કરવાનું છે મારે બેન।
2: નહીં નહીં, અધિકે રાધા પુરુષોત્તમ કી જય કીધું ને, તો અધિક મહિનામાં તમે ખાસ શું કરો છો એમ પૂછું છું।
1: અમે ચોપડી વાંચું બેન, ઘરમાં ભજન કરું છું ઘરમાં જાતે।
2: અરે વાહ,
1: કીર્તન, હા હા, ગાવાનો બહુ શોખ છે, ભજન ગાવાનો।
2: કયું ફેવરિટ ભજન તમારું?
1: કાલે જ મેં ગાયું, મારા મામા ને ત્યાં હજી જમવા ગયા હતા ત્યારે।
2: હે, કયું ભજન?
1: મારા ફરે હાથમાં મન ફરે સંસારમાં, એ ગીત ગાયું। બહુ બધા કનૈયાના ગીત ગાયા કાલે
2: મામાને। માળા ફરે હાથમાં ને
1: મન ફરે સંસારમાં,
2: ક્યા વાત હે! માળા ફર્યા કરે એની રીતે, પણ મન તો સંસારમાં જ છે,
1: મન તો સંસારની અંદર જ હોય એમ।
2: પછી
1: બધા આવ્યા હતા ને, એમને તો એટલું ગીત ગયું કે તમે ગીત તો જો એમ કે મોઢે ગાવો તો બધા।
2: હે, પણ પછી ની કડી તો કહો, માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં, પછી શું?
1: મારા મન કા છૂટે નહીં ને મન ફરે સંસારમાં, મારા મન કા છૂટે નહીં ને મન ફરે સંસારમાં। કિશન રાણા, નિષ્ઠા, સમત, સિદ્ધિ, મારી બેબી, જમાઈ, પછી કાલે અમારે ત્યાં જમવાનું છે, તો તમે આવો ચોક્કસ। ચાલો
2: એક કામ કરજો, એક કોળિયો અમારા નામનો, કે આ આકાશવાણી સુરત FM ના નામનો, એટલે અમને બધાને મળી જશે ખૂબ પ્રેમથી, ખરેખર
1: ખૂબ પ્રેમથી। સારું,
2: બસ તમારા આમંત્રણનો અમે ખૂબ દિલથી સ્વીકાર કરીએ, અને તમે યાદ રાખીને અમારા નામનો કોળિયો ભરજો।
1: ઓ ચોક્કસ ચોક્કસ, તમે તેમની સાથે ત્રણ ત્રણ ભાઈ બહેન સાથે વાત કરીએ,

0: ત્રીજી વાર તમારી સાથે મેં વાત કરી.
1: તમારી પસંદનું ગીત કહી, તમારું ગીત મન ગમતું
0: તો સારું, હમણાં તો મને યાદ નથી એટલે તમે
1: કૃષ્ણનું હિન્દીમાં ગીત વગાડીએ, રાઈટ? કૃષ્ણ,
0: હા ચલો મૂકો મૂકો કૃષ્ણનું હિન્દીમાં વગાડીએ. ચાલો હમણાં પુરુષોત્તમ મહિના ચાલે છે ને?
1: હા મસ્ત મસ્ત આપણે સરસ ગીત વગાડીએ.

0: હેલો,
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ વાત કરો
0: હા,
1: છો?
0: કોણ બોલો?
1: તેજલ. તમે કોણ?
0: રાહુલ કુંડી.
1: રાહુલ
0: કુંડી
1: ક્યાંથી બોલો છો? રાહુલ
0: પાસદાથી.
1: શું કરો છો?
0: ખેતીવાડી.
1: અત્યારે શું વાવ્યું છે?
0: હવે તો કઈ ના.
1: અચ્છા, તો શું લીધું છેલ્લે? કયો પાક લીધો
0: છેલ્લે? તો હવે તો ભીંડા.
1: અને હવે શું રોપવાના છો?
0: હવે તો ડાંગર રોપવાના
1: મેડમ. એટલે ચોમાસામાં ડાંગર નો પાક કરવાના એમ?
0: હા. સોંગ સાંભળો.
1: કયું સોંગ સાંભળવું છે?
0: પેલું આપણે,
1: કોણ છે તમારો ફેવરિટ એક્ટર એક્ટ્રેસ?

0: એટલે બધા સારા.
1: પેલો
0: ઉષ્ણ પહાડો કાળનું જે સોંગ છે ને એ
1: રામ તેરી ગંગા મેલી નું.
0: હા
1: બોલો બીજું.
0: શાંતિ.
1: પહાડો માં ફરવું ખુબ ગમે છે એનો મતલબ એ થાય.
0: મારા બાજુ એવું જ છે મેડમ,
1: વાંસદા બાજુ એવું જ છે. પણ વાંસદા નો પહાડ અને હિમાલય બાજુ નો પહાડ એમાં ફરક ને?
0: ફરક તો એ બાજુ ઠંડુ વાતાવરણ, આ બાજુ થોડું ગરમી વાળું. ચોમાસામાં સારું,
1: ચોમાસામાં બહુ મજા આવે. કેમ? તમારા ઘરની આજુબાજુ કઈ ધોધ છે કે નહીં સરસ મજાનો?
0: ના, ઘણું દૂર પડી છે.
1: કયો ધોધ છે તમારે?
0: બધા છે એવા.
1: તમારો ફેવરિટ કયો?
0: મેં તો ગયો જ નથી.
1: એવું કેવું ચાલે દોસ્ત? લે, પરિવારમાં કોણ છે? કોઈ કહ્યું નહીં આજ દિન સુધી?
0: બધા જ છે, પપ્પા લોકો, ભાઈ બહેન.
1: તો તમે કેમ ગયા નથી આજ દિન સુધી?
0: ટાઈમ જીવે ને.
1: હે દોસ્ત, ત્યાં જ રહેવાનું ને, એક દિવસ ટાઈમ ના મળે તમને, એમ કેમ ચાલે? એટલા બિઝી રહો છો?
0: જાય પણ ઘણો સમય થઈ ગયો એટલે.
1: ચાલો એક ધોધ નું નામ બોલો.
0: એ તો મને પણ ખબર, મને બધા બહુ છે એમ જોવાલાયક.
1: પણ કોઈ એક તો ચાલો, મને અહીંયા બેઠા બેઠા ખબર કે ચાલો ગીરા ધોધ બહુ સરસ એમ. અરે પણ તમે જૂનો હોય કે નવો, જાઓ તો ખરા, પાણીમાં પગ તો મૂકો, એની મજા છે ને. એને
0: બિરાદર તો 4-5 વખત ગયા.
1: તમે જઈ આવ્યા?
0: હા, નજીક ને, 40 કિલોમીટર.
1: અચ્છા અચ્છા. પાણી તો રોજે રોજ નવું જ આવે ને? પાણી વહી ગયું એટલે નવું. જેમ
0: અત્યારે તો ઓછું હોય, અત્યારે તો ચોમાસામાં જ જોવા લાયક સ્થળ બધા હોય.
1: એક્ઝેક્ટલી.
0: આકડા ધોધ છે, પછી માયા દેવી છે.
1: જો જો, બે યાદ આવ્યા.
0: હા, ત્રીજું છે, બધું ઘણું જોવા.
1: ત્રીજું યાદ આવ્યું. પણ જેમ શ્વાસ,
0: અહીંયાથી 4 કિલોમીટર પર મહાદેવ નું ધામ છે શુક્લેશ્વર.
1: જેમ શ્વાસ તદ્દન નવો હોય ને કાયમ નો, આ એક ગયો એટલે બીજો જે લીધો તે નવો. એમ વહેતું પાણી પણ સતત નવું નવું, એટલે આપણે જયારે જઈએ ત્યારે નવું, એમાં જૂનું પણ શું હોય, સમજાય? સરસ. હવે બોલો, તમારું પસંદનું ગીત તો હું વગાડી દઉં, બીજું કશું કેવું છે?
0: ના ના કઈ.
1: ચાલો તો આવજો રાહુલ.
0: હા.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો,
2: હેલો,
1: હા, સુરત એફએમ કોણ બોલો છો?
2: સુરત એફએમ,
1: હા, સુરત એફએમ કોણ બોલો છો?
2: હા, કિરીટભાઈ બોલો.
1: કિરીટભાઈ ક્યાંથી?
2: માધવનગર.
1: ક્યાંથી બોલો છો?
2: ગોરાડા, સુરત, માધવનગર.
1: શું કરો છો?
2: આમને હરિદ્વાર ફરી આવ્યા.
1: સરસ. કેવી ઠંડી હતી?
2: ના, તાર ગરમી જ હતી. આમના સુરત જેવી ગરમી હતી.
1: ઓકે.
2: આ મને એક ગીત સાંભળું?
1: ઓકે.
2: માધવ દાદાનું મૂકી દેજો.
1: સરસ મજાનું ગીત તમારા માટે ઓનર કરીએ.
2: બધે ફોન કરવા લાગતો જ નહીં. બાકી એફએમ પર વર્ષના મારા ત્રણ ફોન તો હોય.
1: સરસ મજાનું ગીત તમારા માટે ઓનર કરીએ. નમો નમો શંકર મહાદેવ દાદાનો. આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: કનુભાઈ.
0: ક્યાંથી?
1: ગોલીવાડા મેડમ.
0: ગોલીવાડા ક્યાં આવ્યું?
1: પાટણ જોડે.
0: અચ્છા, પાટણના પટોળા વખણાય એ તો ખબર, બીજું શું વખણાય તે કહો.
1: બધું વખણાય છે, વાય વખણાય છે. વાય વાય
0: વાય એટલે શું?
1: વાય જો આવો પાટણનું.
0: વાય કે વાવ?
1: એ વાવ કહો, વાય કહો.
0: અલે લે, અમને તો હવે વાવ ખબર હતી, વાઈ એટલે તો શું અને કઈ સમજ ન પડી.
1: એમ?
0: હા વળી.
1: તમે આવો તો ખબર પડે ને મેડમ.
0: બસ, તો અમે આ આવી જવાના પાટણની વાવ જોવા.
1: આવો.
0: તમે નામ શું કહ્યું?
1: કનુભાઈ. એક ગીત વાપરું છું મેડમ.
0: કયું ગીત બોલો?
1: એની પિક્ચરનું ગીત હશે.
0: અજય દેવગણનું કોઈ પણ ચાલે?
1: અજય દેવગણનું કોઈ બી ચાલે ને.
0: ઓકે, તમારા માટે ઓનર કરીએ તમારી પસંદનું સરસ મજાનું ગીત. આવજો.
1: આવજો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: દોસ્તો, આજના ફોન ઇન પ્રોગ્રામના ગીતોનો ક્રમ. સૌથી પહેલા માણ્યું તુમસે અચ્છા કોન હૈ ફિલ્મથી મોહમ્મદ રફીના સ્વરમાં કર્ણપ્રિય ગીત. સંગીત શંકર જયકિશનનું, શબ્દો હસરત જયપુરીના. બીજા ક્રમે માણ્યું સત્યમ શિવમ સુંદરમ ફિલ્મથી લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં સરસ મજાનું ગીત. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દો પંડિત નરેન્દ્ર શર્માના. ત્રીજા ક્રમે માણ્યું રામ તેરી ગંગા મેલીથી લતા મંગેશકર અને સુરેશ વાટકરના સ્વરમાં ગીત. સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના. તેના પછી માણ્યું અમિતાભ ભટ્ટાચાર્યએ લખેલું, અમિત ત્રિવેદીએ ગાયેલું અને સંગીતબદ્ધ કરેલું કેદારનાથ ફિલ્મનું ગીત. તેના પછી માણ્યું પરમ સુંદરી ફિલ્મનું ગીત, સચિન જીગર આદિત્ય રીખરી અમિતાભ ભટ્ટાચાર્યના સ્વરમાં. સંગીત સચિન જીગરનું, શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના. તેના પછી મનોજ મુંતશીરે લખેલું, તનિષ્ક બાગચીએ સંગીતબદ્ધ કરેલું અને નુસરત ફતેહ અલી ખાન તેમજ રાહત ફતેહ અલી ખાને ગાયેલું સરસ મજાનું ગીત ફિલ્મ બાદશાહોથી માણ્યું. ત્યાર પછી માણ્યું સ્વદેશ ફિલ્મથી મધુશ્રી વિજય પ્રકાશ અને આશુતોષ ગોવારીકરના સ્વરમાં ગીત. સંગીત એ આર રહેમાનનું, શબ્દો જાવેદ અખ્તરના. આ સાથે જ આજનો ફોન ઇન પ્રોગ્રામ સમાપ્ત કરીએ. દોસ્તો, હસતા રહો, મજા કરતા રહો, સાંભળતા રહો આકાશવાણી સુરત FM.
3: તેજલ પારેખ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે.
1: 101.1 MHz.
4: પ્રસ્તુત છે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ.
5: નમસ્કાર, મેં યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિદેશક રોજગાર, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત સે આજ આપકો એક મહત્વપૂર્ણ જાણકારી દેને કે લિયે યહાં પે મોજૂદ હું. સાથીઓ, રોજગાર મહાનિદેશાલય શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કે એક અધીનસ્થ કાર્યાલય નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત કાર્યાલય દ્વારા સત્ર 2026-27 હેતુ અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે મહત્વપૂર્ણ રોજગાર પરક પાઠ્યક્રમો મેં પ્રવેશ પ્રારંભ હો ચુકે હે. ઇન પાઠ્યક્રમો મેં આવેદન કરને કી જો અંતિમ તિથિ હૈ વો 31 મઈ 2026 હૈ. મેં આપકો બતાના ચાહુંગા કી રોજગાર મહાનિદેશાલય જો કે શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કા એક અધીનસ્થ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે હમારે દેશભર મેં 25 નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST કાર્ય કર રહે હૈ. ઉન્હીં મેં સે હી સુરત કાર્યાલય ભી એક મહત્વપૂર્ણ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે પ્રતિવર્ષ વિભિન્ન પ્રકાર કે રોજગાર પરક પાઠ્યક્રમ સંચાલિત કિયે જાતે હૈ જિનમે સે મેં આપકો બતાના ચાહુંગા કે હમારે યહાં સુરત કાર્યાલય મેં ઇન પાઠ્યક્રમો કો ઇસ બાર સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત હૈ જિસમે સ્પેશલ કોચિંગ સ્કીમ, ઓલ લેવલ 1 યર કમ્પ્યુટર સોફ્ટવેર પાઠ્યક્રમ, ઓફિસ ઓટોમેશન અકાઉન્ટિંગ એન્ડ પબ્લિશિંગ અસિસ્ટન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ બિઝનેસ અકાઉન્ટિંગ એસોસિએટ, સાયબર સિક્યોર્ડ વેબ ડેવલપમેન્ટ એસોસિએટ. યે હમારે નાઇલેટ કે માધ્યમ સે સંચાલિત હોને વાલે કુછ મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ જો પ્રતિવર્ષ એક વર્ષ કે લિયે જો હૈ ફ્રી ઓફ કોસ્ટ અનુસૂચિત જાતિ ઓર જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે સંચાલિત હોતે હૈ. ઇન પાઠ્યક્રમો મેં કિસી ભી પ્રકાર કી કોઈ ફીસ નહીં હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર કે માધ્યમ સે SC ST બચ્ચો કે લિયે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ સંચાલિત કિયે જા રહે હૈ. ઇન પાઠ્યક્રમો કી કુછ યોગ્યતાએં હૈ જિસમે SC ST બચ્ચે અપના પ્રવેશ લે સકતે હૈ વો મેં આપકો બતાને જા રહા હું. યે સભી પાઠ્યક્રમ એક વર્ષીય પાઠ્યક્રમ હૈ ઓર ઇસમે જો એજ લિમિટ હૈ વો 18-30 વર્ષ કે જો બચ્ચે હૈ SC ST વર્ગ કે ઓર જિનકી આયુ 1-7-2026 કો યાની કી 1 જુલાઈ 2026 કો 18-30 વર્ષ હોની ચાહીએ ઓર ઉનકી મિનિમમ યોગ્યતા 10+2 પાસ વો બચ્ચા હોના ચાહીએ. ફેમિલી ઇનકમ 3 લાખ સે જ્યાદા ઉનકી ના હો. યે ઇસ પ્રકાર સે ઇસમે યોગ્યતા રખી ગઈ હૈ ઓર યે સભી પાઠ્યક્રમ હમારે આને વાલી 1 જુલાઈ 2026 સે સંચાલિત કિયે જાને પ્રસ્તાવિત હૈ. ઇન સભી પાઠ્યક્રમો સે સંબંધિત જો પાઠ્ય સામગ્રીયાં હૈ વો ભી ઇન સભી બચ્ચો કો નિઃશુલ્ક રૂપ સે ભારત સરકાર પ્રોવાઈડ કરવાયેગા. ઇન સભી પાઠ્યક્રમો કે અલાવા સ્પેશલ કોચિંગ સ્કીમ જો કે એક હમારા એક મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ SC ST વર્ગ કે અભ્યર્થીઓ કે લિયે ઓર ઇસ પાઠ્યક્રમ કે માધ્યમ સે ફ્રી ઓફ કોસ્ટ હમ કોમ્પિટિટિવ એક્ઝામ કી તૈયારી ઇન બચ્ચો કો કરવાતે હૈ. યે પાઠ્યક્રમ વિશેષ રૂપ સે સ્ટાફ સિલેક્શન કમિશન કી ગ્રુપ COD ભરતીઓ કો ભરને કે લિયે તથા સ્ટેટ આયોગ કે માધ્યમ સે SC ST બચ્ચો કે લિયે સ્ટેનોગ્રાફી કે ક્ષેત્ર મેં હોને વાલી ભરતીઓ કો પૂરા કરને કે લિયે ઉનકો તૈયારી કરવાને કે ઉદ્દેશ્ય સે ઇન બચ્ચો કો કરવાયા જાતા હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર ફ્રી ઓફ કોસ્ટ યહાં સંચાલિત કર રહી હૈ. બચ્ચો કી ડિમાન્ડ કો દેખતે હુએ આને વાલે ટાઈમ કે રોજગાર અનુરૂપ ઓર બચ્ચો કો જ્યાદા નોકરી કે અવસર પ્રાપ્ત હો ઉસકો ધ્યાન મેં રખતે હુએ સત્ર 2026-27 મેં ભારત સરકાર કે રોજગાર મહાનિદેશાલય દ્વારા ઇન સભી SC ST કેન્દ્રો મેં કુછ શોર્ટ ટર્મ પાઠ્યક્રમો કો ભી સંતલિત કિયા જાના પ્રસ્તાવિત કિયા ગયા હૈ. 2026-27 કે લિયે જો સુરત કાર્યાલય હૈ ઉસકો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ યાની કી CCC કે નામ સે જાને જાને વાલા નાઇલેટ કા યે પાઠ્યક્રમ અપ્રૂવ કિયા ગયા હૈ જો કી 1 જુલાઈ 2026 સે હી યહાં પે સંચાલિત હોના પ્રસ્તાવિત હૈ. यह पाठ्यक्रम 2 महीने का है और इसमें जो आयु है वो 18 से 30 वर्ष रखी गई है। योग्यता 10वीं पास ही है और 3 लाख की इनकम का क्राइटेरिया, जो कि हमारे विभिन्न पाठ्यक्रमों में पहले से ही निर्धारित है, वही क्राइटेरिया इस पाठ्यक्रम के लिए भी निर्धारित किया गया है। तो इस प्रकार से ये मूलभूत सभी पाठ्यक्रम जो है नेशनल कैरियर सर्विस सेंटर फॉर एससी एसटी सूरत कार्यालय के माध्यम से यहाँ पे संचालित किए जाएंगे। मेरे सभी एससी एसटी युवा वर्ग के जो जितने भी जॉब सीकर्स हैं या जो इन पाठ्यक्रमों को करने के इच्छुक हैं, उन सभी से यही अनुरोध है कि वो बिना देरी किए यथाशीघ्र जो है नेशनल कैरियर सर्विस सेंटर फॉर एससी एसटी सूरत कार्यालय पर संपर्क करें। हमारे जो कार्यालय का पता है वो मैं आपको एक बार बताना चाहूँगा। नेशनल कैरियर सर्विस सेंटर फॉर एससी एसटी सूरत, आईटीआई कैंपस मुजरा गेट सूरत के ऊपर, ये कार्यालय गवर्नमेंट आईटीआई कैंपस में चल रहा है। तो आप यहाँ पे आकर के सुबह 9 बजे से लेकर के शाम को 6 बजे तक यहाँ पे प्रवेश के लिए आप जो है अपने फॉर्म आवेदन जमा करवा सकते हैं। ये एक पाठ्यक्रम आपके लिए बहुत ही उपयोगी सिद्ध होने वाले हैं। मैं अपने पिछले पाठ्यक्रमों की अगर बात करूँ तो हमारे पिछले सत्र में इन सभी पाठ्यक्रमों से जिन बच्चों ने यहाँ पे कोर्स उत्तीर्ण किया है उनका प्लेसमेंट रेशो बहुत ही अच्छा रहा है। जैसे 2024-25 के हम परिणामों की बात करें तो हमारे यहाँ पे 245 टोटल अनुसूचित जाति अनुसूचित जनजाति के अभ्यर्थियों ने प्रवेश लिया, जिसमें से 196 बच्चों ने विभिन्न क्षेत्रों में राजकीय और निजी क्षेत्रों में अपनी जॉब पाई है। यानी कि लगभग 80% प्लेसमेंट हमारा इन पाठ्यक्रमों में रहा है। और इसी प्लेसमेंट को ध्यान में रखते हुए रोजगार महानिदेशालय ने 2026-27 में हमारे इस सेंटर की सीटों को इंक्रीज किया है। जो सीटें हमारी 2024-25 में 245 थी, वो सीटें बढ़कर के 280 हो गई है। यानी कि सेंटर निरंतर रूप से बच्चों के कल्याणार्थ के लिए कार्य कर रहा है और उसको देखते हुए रोजगार महानिदेशालय भी हमारे इन सेंटरों में सीटों को बढ़ा रहा है। तो मेरी सभी सूरतवासियों से ये निवेदन है, जो भी गुजरात के कोने से एससी एसटी बच्चा संबंध रखता है वो हमारे इन नेशनल करियर सर्विस सेंटर में प्रवेश के लिए जो है कार्यालय में संपर्क कर सकता है। हमारी प्रवेश प्रक्रिया ऑफलाइन है। बच्चा नेशनल कैरियर सर्विस सेंटर फॉर एससी एसटी कार्यालय पर पहुंच करके वहां से अपने आवेदन फॉर्म लें, आवेदन फॉर्म को भरें, अपने संबंधित दस्तावेज उसके साथ संलग्न करें और कार्यालय में उसको सबमिट करवाएं। चयन प्रक्रिया हमारे सभी पाठ्यक्रमों में बच्चों की एजुकेशन क्वालिफिकेशन और साक्षात्कार के मापदंड को आधार मान करके की जाएगी। अतः मेरी सभी बच्चों से यही अपील है कि वो नेशनल कैरियर सर्विस सेंटर के इतने मूलभूत रोजगार पर पाठ्यक्रमों का हिस्सा जरूर बने और निःशुल्क पाठ्यक्रमों को करके अपने रोजगार के अवसर को पाने में सिद्ध हो। धन्यवाद।
4: तो आहतो नेशनल कैरियर सर्विस सेंटर फॉर एससी एसटी सूरत द्वारा प्रस्तुत प्रायोजित कार्यक्रम।
6: उफ, आ मे महीनो असह्य गर्मी नो महीनो, एसी कूलर नो वपराश वधी जाय तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळवो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक नो महीनो। आ योजना अंतर्गत मळशे 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
7: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
8: हाँ सूरत एफएम,
7: कौन बोलो?
8: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
7: ओके, केवो चले छे आपनो व्यापार?
8: चाले राके बेन, बहु मजा नथी आवती।
7: चलवो नहीं, धमधमात दौड़ाओ आपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात, जाहेरात आपो आकाशवाणी।

0: વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
1: કીજીએ સુરત એફએમ કે સાથ અપની દિલ કી બાત.

0: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
1: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
0: કદી નહીં રહે તમારાથી દૂર.
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
0: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
4: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
2: Fantastic fun for family.
3: 101.1 megahertz Surat FM.
5: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM. કિસીને કહા ઓર પૂછા કે હમ રોજ ક્યા કરના ભૂલ જાતે હૈ, કિસીને પૂછા કે હમ રોજ ક્યા કરના ભૂલ જાતે હૈ, તો ઉસકે સામને કિસીને જવાબ દિયા કે જો હમારે પાસ નહીં હોતા ઉસકી શિકાયત તો પ્રભુ સે રોજ કરતે હૈ. જો હમારે પાસ નહીં હોતા ઉસકી શિકાયત તો પ્રભુ સે રોજ કરતે હૈ, પરંતુ જો હમારે પાસ હોતા હૈ ઉસકે લિયે ઈશ્વર કા ધન્યવાદ કરના હમ રોજ ભૂલ જાતે હૈ. અને આ જ વાત સાથે હું વિરલ સ્વાગત કરું છું આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝલરમાં. માહિતી અને મનોરંજનનો આ કાર્યક્રમ જેમાં શરૂ કરીએ સંગીતની આ સફર આ સરસ મજાના ગીતની સાથે.

0: cse-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
3: આ ઉનાળો પણ ગજબ છે ને, ગરમી લઈને આવે ને જોડે સાથે પાછો ઠંડા ફળો પણ લાવે, કે જે ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ, વળી ગુણકારી પણ હોય ને પાછા પ્રકૃતિથી ઠંડા, એટલે શરીરને ઠંડક પણ આપે। હા, આ સાંભળીને પાણી તો મોંમાં આવે જ અને યાદ આવે વધારે તો કેરી જ। આમ પણ ઉનાળાની વાત નીકળે અને ઉનાળાના ફળોની જો વાત થાય તો એમાં કેરી, તરબૂચ અને ટેટી આ 3નો નંબર સૌથી પહેલાં આવી જાય। પણ આજે આ બધાની વાતો તો આપણે આમ પણ કરતા જ હોઈએ છીએ, આજે વાત કરવી છે દ્રાક્ષની, કારણ કે એ પણ રસાળ, કલરફુલ, મીઠી અને ગુણોથી સભર। હવે આજે આની વાત કરવી છે કેમ કે કંઈક વિશેષ છે, તો એ વિશેષ વાત તે પહેલાં આ ગીત।

લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં આપે માણ્યું વીરઝારા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું મદન મોહનનું અને લિરિક્સ જાવેદ અખ્તરના.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखो पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
0: Fantastic fun for family.
3: 101.1 MHz Surat FM.
4: ગીત પહેલા વાત કરતા હતા વિશેષ દિવસની, તો આજે છે નેશનલ ગ્રેપ્સ ડે। આ દ્રાક્ષ નામ એક પણ કલર અનેક, નામ એક પણ સ્વાદ અનેક, વળી નામ એક ને ગુણ અનેક। ખાટી અને ક્યારેક મીઠી લાગતી આ દ્રાક્ષ લીલી કાળી વળી ભૂખરી કે લાલ રંગની અથવા તો સહેજ આછા પીળા રંગમાં જોવા મળે, કારણ કે આ તો ફ્રૂટ પણ આવે અને નટ્સ બી આવે આવા કલરોમાં જોવા મળે, જે ફળ તરીકે તો ખાઈએ જ છીએ પણ એમાંથી સ્વાદિષ્ટ હવે તો અથાણું, ફ્રૂટ કેક્સ, જ્યુસ વગેરે પણ એમાંથી થાય। વળી હવે તો મીઠાઈ અને સુકાઈ ગયા પછી ચોકલેટમાં પણ તેનો ઉપયોગ થાય છે। કહેવાય છે કે ગરમીની સિઝનમાં આ દ્રાક્ષ ખાવાથી આંતરિક રીતે શરીરને ખૂબ ફાયદો કરે છે। અમુક જે એમાંની દ્રાક્ષ છે એ જો વ્યવસ્થિત રીતે અને એના પ્રમાણે ડૉક્ટરના કહેવા પ્રમાણે લેવામાં આવે તો એ શરીરની અંદરની ગરમીને દૂર કરે છે અને આ દ્રાક્ષનું તો બીજા આવા કેટલાય ફાયદા છે।

0: ઉરી ફિલ્મના આ ગીતને આપે માણ્યું યાસિર દેસાઈ અને શાશ્વત સચદેવના સ્વરમાં. મ્યુઝિક શાશ્વત સચદેવનું અને લિરિક્સ રાજ શેખરના.
1: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: ચાલ આપણે ધંધો ચાલુ કરીએ, એમ કહીને ધંધો ચાલુ તો કરીએ પણ ગ્રાહકને બોલાવવા માટે કંઈક તો અવનવું ઘટકડું કરવું પડે ને, ગ્રાહક સુધી પહોંચવું પડે અને ક્યાં તો ગ્રાહકને આપણા સુધી ખેંચવા પડે. આ બધાનામાં જે પ્રોસેસ થાય એને કહેવાય માર્કેટિંગ. હવે સિમ્પલ ભાષામાં વાત કરીએ તો ભાઈ, પ્રોડક્ટ બની ગયા પછી એને ક્યાં તો લોકો સુધી પહોંચાડવાની અને ક્યાં તો લોકો ખેંચાઈને આવે અને એ પ્રોડક્ટ લઈ જાય, એટલે માર્કેટિંગ. હવે તમને થાય કે વિરલ, હા આજે આ માર્કેટિંગ ક્યાંથી આવ્યું? પણ આ માર્કેટિંગની વાત પણ લાવવી પડે, કારણ કે આજે વર્લ્ડ માર્કેટિંગ ડે છે. આ માર્કેટિંગની વાતો, આ માર્કેટિંગ લાગે ખૂબ આમ એવું લાગે કે હા હવે માર્કેટિંગ એટલે કરી દેવાનું, આમ સિમ્પલ લાગે, પણ આ માર્કેટિંગની વાતો તો બહુ મજાની છે. તો આ માર્કેટિંગની મજાની વાત કરીએ તે પહેલાં આ મજાનું ગીત સાંભળીએ.

0: લાલ સિંઘ ચડ્ડા આ ફિલ્મના ગીતને આપે માણ્યું સોનુ નિગમના સ્વરમાં, મ્યુઝિક પ્રીતમનું અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
0: મિત્રો, આ માર્કેટિંગની વાતો પણ મજાની છે. પ્રોડક્ટ ગમે તેવી હોય, નાની હોય કે મોટી, સસ્તી હોય કે મોંઘી, માર્કેટિંગ જો જોરદાર થાય ને તો સસ્તી વસ્તુ પણ મોંઘા ભાવે જાય, બાકી મોંઘા ભાવની પ્રોડક્ટ પણ સસ્તામાં વેચાઈ જાય. આ માર્કેટિંગ પણ એક સ્કિલ છે કે જે ઘણા લોકોને સહજતાથી આવડતી હોય છે અને ઘણા લોકો આને શીખવા માટે પૈસા આપીને શીખે છે. અને એટલા માટે તો હવે માર્કેટિંગના પણ સેમિનાર અને વર્કશોપ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. વળી આ માત્ર વસ્તુનું જ માર્કેટિંગ નથી થતું, હવે તો પ્રોગ્રામ્સ, ઇવેન્ટ, મેળાઓ વગેરેનું પણ માર્કેટિંગ કરવામાં આવે છે. એક રીતે જોવા જઈએ ને તો આ માર્કેટિંગના મૂળમાં એના જો બે મેઇન પિલ્લર હોય તો એ છે બુદ્ધિ અને વાણી. આ બુદ્ધિ અને વાણીનો જો પ્રોપર ઉપયોગ થાય તો માર્કેટિંગનું ખાસું એવું કામ પાર પડી જાય. અને આ વાણી માટે તો એવું કહેવાય કે મીઠું બોલવાવાળાનું તીખું તમતમતું મરચું પણ વેચાઈ જતું હોય છે. મીઠું બોલવાવાળાનું તો તીખું તમતમતું મરચું પણ વેચાઈ જતું હોય છે અને તીખું બોલવાવાળાનું મીઠું મધ પણ વેચાતું નથી. જબરું છે હો ભાઈ.

0: હેલો ડાર્લિંગ આ ફિલ્મના ગીતને આપે માણ્યું સુનિધિ ચૌહાણના સ્વરમાં, મ્યુઝિક પ્રીતમનું અને લિરિક્સ કુમારના.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, આરબીઆઈ કહે છે
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: અને હવે સાંભળીએ ફટા પોસ્ટર નિકલા હીરો આ ફિલ્મનું ગીત મીકા સિંઘના વોઇસમાં.
4: આજ પ્યાર કી હોડી
5: દિલ બોલે તો
6: હાટ હાટ
7: આમાં યાર સોદા સોદા
6: ઓહો
4: દોનો ડીલ કરસી
6: ટાઈટ ટાઈટ વેરી ટાઈટ

0: અને આ ગીત સાથે જ સુરતી સિઝલર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: પ્રસ્તુત છે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ.
2: નમસ્કાર, મેં યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિર્દેશક રોજગાર, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત સે આજ આપકો એક મહત્વપૂર્ણ જાણકારી દેને કે લિયે યહાં પે મોજૂદ હું. સાથીઓ, રોજગાર મહાનિદેશાલય શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કે એક અધીનસ્થ કાર્યાલય નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી સુરત કાર્યાલય દ્વારા સત્ર 2026-27 હેતુ અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે મહત્વપૂર્ણ રોજગારપરક પાઠ્યક્રમો મેં પ્રવેશ પ્રારંભ હો ચુકે હૈ. ઇન પાઠ્યક્રમો મેં આવેદન કરને કી જો અંતિમ તિથિ હૈ વો 31 મઈ 2026 હૈ. મેં આપકો બતાના ચાહુંગા કે રોજગાર મહાનિદેશાલય જો કે શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કા એક અધીનસ્થ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે હમારે દેશભર મેં 25 નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી એસટી કાર્ય કર રહે હૈ. ઉની મેં સે હી સુરત કાર્યાલય ભી એક મહત્વપૂર્ણ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે પ્રતિવર્ષ વિભિન્ન પ્રકાર કે રોજગારપરક પાઠ્યક્રમ સંચાલિત કિયે જાતે હૈ જિનમે સે મેં આપકો બતાના ચાહુંગા કે હમારે યહાં સુરત કાર્યાલય મેં ઇન પાઠ્યક્રમો કો ઇસ બાર સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત હૈ. જિસમે સ્પેશલ કોચિંગ સ્કીમ, ઓ લેવલ 1 યર કમ્પ્યુટર સોફ્ટવેર પાઠ્યક્રમ, ઓફિસ ઓટોમેશન અકાઉન્ટિંગ એન્ડ પબ્લિશિંગ અસિસ્ટન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ બિઝનેસ અકાઉન્ટિંગ એસોસિએટ, સાયબર સિક્યોર્ડ વેબ ડેવલપમેન્ટ એસોસિએટ. યે હમારે નાઇલેટ કે માધ્યમ સે સંચાલિત હોને વાલે કુછ મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ જો પ્રતિવર્ષ એક વર્ષ કે લિયે જો હૈ ફ્રી ઓફ કોસ્ટ અનુસૂચિત જાતિ ઓર જનજાતિ કે અભ્યર્થીઓ કે લિયે સંચાલિત હોતે હૈ. ઇન પાઠ્યક્રમો મેં કિસી ભી પ્રકાર કી કોઈ ફીસ નહીં હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર કે માધ્યમ સે એસસી એસટી બચ્ચો કે લિયે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ સંચાલિત કિયે જા રહે હૈ. ઇન પાઠ્યક્રમો કી કુછ યોગ્યતાએં હૈ જિસમે એસસી એસટી બચ્ચે અપના પ્રવેશ લે સકતે હૈ વો મેં આપકો બતાને જા રહા હું. યે સભી પાઠ્યક્રમ એક વર્ષીય પાઠ્યક્રમ હૈ ઓર ઇસમે જો એજ લિમિટ હૈ વો 18-30 વર્ષ કે જો બચ્ચે હૈ એસસી એસટી વર્ગ કે ઓર જિનકી આયુ 1-7-2026 કો યાની કે 1 જુલાઈ 2026 કો 18-30 વર્ષ હોની ચાહીએ ઓર ઉનકી મિનિમમ યોગ્યતા 10+2 પાસ વો બચ્ચા હોના ચાહીએ. ફેમિલી ઇનકમ 3 લાખ સે જ્યાદા ઉનકી ના હો. યે ઇસ પ્રકાર સે ઇસમે યોગ્યતા રખી ગઈ હૈ ઓર યે સભી પાઠ્યક્રમ હમારે આને વાલી 1 જુલાઈ 2026 સે સંચાલિત કિયે જાને પ્રસ્તાવિત હૈ. ઇન સભી પાઠ્યક્રમો સે સંબંધિત જો પાઠ્ય સામગ્રીયાં હૈ વો ભી ઇન સભી બચ્ચો કો નિઃશુલ્ક રૂપ સે ભારત સરકાર પ્રોવાઈડ કરવાયેગા. ઇન સભી પાઠ્યક્રમો કે અલાવા સ્પેશલ કોચિંગ સ્કીમ જો કે એક હમારા એક મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ એસસી એસટી વર્ગ કે અભ્યર્થીઓ કે લિયે ઓર ઇસ પાઠ્યક્રમ કે માધ્યમ સે ફ્રી ઓફ કોસ્ટ હમ કોમ્પિટિટિવ એક્ઝામ કી તૈયારી ઇન બચ્ચો કો કરવાતે હૈ. યે પાઠ્યક્રમ વિશેષ રૂપ સે સ્ટાફ સિલેક્શન કમિશન કી ગ્રુપ સી ઓ ડી ભરતીઓ કો ભરને કે લિયે તથા સ્ટેટ આયોગ કે માધ્યમ સે એસસી એસટી બચ્ચો કે લિયે સ્ટેનોગ્રાફી કે ક્ષેત્ર મેં હોને વાલી ભરતીઓ કો પૂરા કરને કે લિયે ઉનકો તૈયારી કરવાને કે ઉદ્દેશ્ય સે ઇન બચ્ચો કો કરવાયા જાતા હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર ફ્રી ઓફ કોસ્ટ યહાં સંચાલિત કર રહી હૈ. બચ્ચો કી ડિમાન્ડ કો દેખતે હુએ આને વાલે ટાઈમ કે રોજગાર અનુરૂપ ઓર બચ્ચો કો

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जन सेवाना 90 वर्ष
1: ऑल इंडिया रेडियो एटले के आकाशवाणीनी जन सेवाना अविरत 90 वर्षनी उजवणी निमित्ते सांसद अने केंद्रीय जल शक्ति मंत्री श्री सी आर पाटिल नो शुभेच्छा संदेश।
2: आकाशवाणी ऑल इंडिया रेडियो एना प्रसारणना 90 वर्ष पूर्ण करवा जई रह्या छे त्यारे मारी खूब खूब शुभेच्छाओ छे, शुभकामनाओ छे। एक समय हतो के देशमां रेडियो ज एकमात्र साधन हतुं के जेमांथी विविध प्रकारना कार्यक्रमों समाचारों एमांथी प्राप्त थता हता। रेडियो ए अत्यंत महत्वनो हतो, रेडियो एक लग्जरी पण हती અને આવશ્યકતા પણ હતી, પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક મીડિયાને કારણે રેડિયોનું મહત્ત્વ ઘટતું જતું હતું તેવા સમયે કે જે રેડિયો ગામડામાં પણ ત્યાં સુધી પહોંચી શકે છે, ખેડૂતો સુધી પણ પહોંચી શકે છે, દરેક સેક્ટરના લોકો સુધી પહોંચી શકે છે એ માધ્યમને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014થી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા પછી એમણે રેડિયોનો ઉપયોગ કર્યો અને ખૂબ સારા પરિણામો એ આપણને આ રેડિયો દ્વારા જોવા મળ્યા। રેડિયોને 90 વર્ષ પૂરા થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે 90 વર્ષ સુધી સતત દેશ અને દુનિયામાં રેડિયોએ જે કામ કર્યું છે ને રેડિયો સાથે જોડાયેલા સૌ કર્મચારી અધિકારીઓ કે દરેક કલાકારો સહિત દરેકે જે કામ કર્યું છે એના કારણે દેશને પ્રગતિમાં ખૂબ મોટો ફાયદો પણ થયો છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમને ફોલોઅપ કરો એ મારી વિનંતી છે, એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, ધન્યવાદ।
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી જનસેવાના 90 વર્ષ।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट. श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे. सांभळवानुं चूकशो नहीं.

0: 2 जून सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली। दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी।
1: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को।
0: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी। 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
2: बधाई हो बधाई जन्मदिन की तुम।
0: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
2: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
0: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
4: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: हर रोज दिन में 3 बजे सुनती हूँ सखी सहेली।
5: सखी सहेली?
0: हाँ, हर रोज 2 सखियाँ 3 बजे बड़ी मजेदार बातें करती हैं। और तो और, पढ़ाई, करियर, इंटरनेट, सोशल मीडिया और दुनिया भर की दिलचस्प जानकारियाँ भी देती हैं।
5: अच्छा, तो मुझे भी बताना जरा, मैं भी सुनूंगा सखी सहेली।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: और कार्यक्रम यादों की महफिल में बस इतना ही। आज्ञा दीजिए, नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો। તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: સફર કિતના સુરીલા હો જાતા હૈ ના અગર સબ સાથ હો, ઓર યહી સાથ અગર એક સાથ હો તો મજા અલગ હી આતા હૈ। આજ કી ઇબારત હમને લિખ કર ભેજી આપકો, ઓર ઉસ ઇબારત કો હમ પઢના ચાહતે હૈ હમારે ઉન લોગો કે લિયે જિન્હોને હમારે સોશિયલ મીડિયા હેન્ડલ પર જાકર વહ ઇબારત નહીં પઢી હૈ। તો ચલતે હૈ ઉસ ઇબારત કી ઓર। હમને ઇબારત લિખી કી એક લડકી બોલી, મેરે પાસ તો સબ કુછ થોડા હી હૈ, પર મુજે વિશ્વાસ હૈ કે આને વાલે પલ પર જો મેરે લિયે ખુશિયો કા તાલ બન જાયેગા, ઓર નદિયાં જૈસે અપની ધારા કે સંગ ચલતી હૈ, મેરે જિંદગી કા સફર ભી ચલતા રહેગા। અગર ઉઠેંગે સબકે કદમ દૂસરો કી મદદ કે લિયે તો જીવન કે દિન કહાં છોટે રહે જાયેંગે। તો ચલો કિસી કી મુસ્કુરાહટ કે લિયે ભૂલ જાતે હૈ કી કુછ લોગ ક્યા કહેંગે। ઓર યહી બાત યાદ રખતે હુએ હમ ચલતે હૈ આજ કે સુંદર સુંદર સંદેશો કી તરફ જો કી ભેજે હૈ આપ સબને હમ તક। હમારે શ્રોતા બહોત અચ્છા લિખતે હૈ ઓર ઉનકી કલમ કો મેં પ્રણામ કરતી હું ઓર ઉનકી હી લિખી હુઈ કુછ બાતો કો આપકે સાથ સાઝા કરતી હું। હમારે એક શ્રોતા લિખતે હૈ કી આજ કી ઇબારત જીવન કી ઉમ્મીદ, વિશ્વાસ, ઇન્સાનિયત કા સંદેશ દેતી હૈ। જૈસે નદિયા નિરંતર બહેતી રહેતી હૈ વૈસે હી જીવન ભી ચલતા રહેતા હૈ। અગર હમ અપને કદમ દૂસરો કી ભલાઈ કે લિયે બઢાએ ઓર કિસી ચહેરે પર મુસ્કાન લાને કી કોશિશ કરે।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તનનું કારણ બની રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકારરૂપ છે. કેન્દ્રએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: इसराइल ने कहा है कि यह अभियान इसराइली प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने यह आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अजेद्दीन अल हदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अजेद्दीन अल हदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिलों को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખ

0: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર એક મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: પ્રસ્તુત છે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ.
2: નમસ્કાર, મેં યોગેશ્વર કુમાર યાદવ, સહાયક નિદેશક રોજગાર, નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત સે આજ આપકો એક મહત્વપૂર્ણ જાણકારી દેને કે લીએ યહાં પે મોજૂદ હું. સાથીઓ, રોજગાર મહાનિદેશાલય શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કે એક અધીનસ્થ કાર્યાલય નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત કાર્યાલય દ્વારા સત્ર 2026-27 હેતુ અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લીએ મહત્વપૂર્ણ રોજગારપરક પાઠ્યક્રમોમાં પ્રવેશ પ્રારંભ હો ચુકે હૈ. ઇન પાઠ્યક્રમોમાં આવેદન કરને કી જો અંતિમ તિથિ હૈ વો 31 મઈ 2026 હૈ. મેં આપકો બતાના ચાહુંગા કે રોજગાર મહાનિદેશાલય જો કે શ્રમ એવં રોજગાર મંત્રાલય ભારત સરકાર કા એક અધીનસ્થ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે હમારે દેશભરમાં 25 નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST કાર્ય કર રહે હૈ. ઉની મેં સે હી સુરત કાર્યાલય ભી એક મહત્વપૂર્ણ કાર્યાલય હૈ ઓર ઇસ કાર્યાલય કે માધ્યમ સે અનુસૂચિત જાતિ ઓર અનુસૂચિત જનજાતિ કે અભ્યર્થીઓ કે લીએ પ્રતિવર્ષ વિભિન્ન પ્રકાર કે રોજગારપરક પાઠ્યક્રમ સંચાલિત કિયે જાતે હૈં જિનમેં સે મેં આપકો બતાના ચાહુંગા કે હમારે યહાં સુરત કાર્યાલયમાં ઇન પાઠ્યક્રમો કો ઇસ બાર સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત હૈ. જિસમેં સ્પેશલ કોચિંગ સ્કીમ, ઓલ લેવલ 1 યર કમ્પ્યુટર સોફ્ટવેર પાઠ્યક્રમ, ઓફિસ ઓટોમેશન અકાઉન્ટિંગ એન્ડ પબ્લિશિંગ અસિસ્ટન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ બિઝનેસ અકાઉન્ટિંગ એસોસિએટ, સાયબર સિક્યોર્ડ વેબ ડેવલપમેન્ટ એસોસિએટ. યે હમારે નાઇલેટ કે માધ્યમ સે સંચાલિત હોને વાલે કુછ મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ જો પ્રતિવર્ષ એક વર્ષ કે લીએ જો હૈ ફ્રી ઓફ કોસ્ટ અનુસૂચિત જાતિ ઓર જનજાતિ કે અભ્યર્થીઓ કે લીએ સંચાલિત હોતે હૈ. ઇન પાઠ્યક્રમોમાં કિસી ભી પ્રકાર કી કોઈ ફીસ નહીં હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર કે માધ્યમ સે SC ST બચ્ચો કે લીએ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ સંચાલિત કિયે જા રહે હૈ. ઇન પાઠ્યક્રમો કી કુછ યોગ્યતાએં હૈ જિસમેં SC ST બચ્ચે અપના પ્રવેશ લે સકતે હૈ વો મેં આપકો બતાને જા રહા હું. યે સભી પાઠ્યક્રમ એક વર્ષીય પાઠ્યક્રમ હૈ ઓર ઇસમેં જો એજ લિમિટ હૈ વો 18-30 વર્ષ કે જો બચ્ચે હૈ SC ST વર્ગ કે ઓર જિનકી આયુ 1-7-2026 કો યાની કી 1 જુલાઈ 2026 કો 18-30 વર્ષ હોની ચાહીએ ઓર ઉનકી મિનિમમ યોગ્યતા 10+2 પાસ વો બચ્ચા હોના ચાહીએ. ફેમિલી ઇનકમ 3 લાખ સે જ્યાદા ઉનકી ના હો. યે ઇસ પ્રકાર સે ઇસમેં યોગ્યતા રખી ગઈ હૈ ઓર યે સભી પાઠ્યક્રમ હમારે આને વાલી 1 જુલાઈ 2026 સે સંચાલિત કિયે જાને પ્રસ્તાવિત હૈ. ઇન સભી પાઠ્યક્રમો સે સંબંધિત જો પાઠ્ય સામગ્રીયાં હૈ વો ભી ઇન સભી બચ્ચો કો નિઃશુલ્ક રૂપ સે ભારત સરકાર પ્રોવાઈડ કરવાયેગા. ઇન સભી પાઠ્યક્રમો કે અલાવા સ્પેશલ કોચિંગ સ્કીમ જો કે એક હમારા એક મહત્વપૂર્ણ પાઠ્યક્રમ હૈ SC ST વર્ગ કે અભ્યર્થીઓ કે લીએ ઓર ઇસ પાઠ્યક્રમ કે માધ્યમ સે ફ્રી ઓફ કોસ્ટ હમ કોમ્પિટેટિવ એક્ઝામ કી તૈયારી ઇન બચ્ચો કો કરવાતે હૈ. યે પાઠ્યક્રમ વિશેષ રૂપ સે સ્ટાફ સિલેક્શન કમિશન કી ગ્રુપ COD ભરતીઓ કો ભરને કે લીએ તથા સ્ટેટ આયોગ કે માધ્યમ સે SC ST બચ્ચો કે લીએ સ્ટેનોગ્રાફી કે ક્ષેત્ર મેં હોને વાલી ભરતીઓ કો પૂરા કરને કે લીએ ઉનકો તૈયારી કરવાને કે ઉદ્દેશ્ય સે ઇન બચ્ચો કો કરવાયા જાતા હૈ. યે સભી પાઠ્યક્રમ ભારત સરકાર ફ્રી ઓફ કોસ્ટ યહાં સંચાલિત કર રહી હૈ. બચ્ચો કી ડિમાન્ડ કો દેખતે હુએ આને વાલે ટાઈમ કે રોજગાર અનુરૂપ ઓર બચ્ચો કો જ્યાદા નોકરી કે અવસર પ્રાપ્ત હો ઉસકો ધ્યાન મેં રખતે હુએ સત્ર 2026-27 મેં ભારત સરકાર કે રોજગાર મહાનિદેશાલય દ્વારા ઇન સભી SC ST કેન્દ્રો મેં કુછ શોર્ટ ટર્મ પાઠ્યક્રમો કો ભી સંચાલિત કિયા જાના પ્રસ્તાવિત કિયા ગયા હૈ. 2026-27 કે લીએ જો સુરત કાર્યાલય હૈ ઉસકો કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટ યાની કી CCC કે નામ સે જાને જાને વાલા નાઇલેટ કા યે પાઠ્યક્રમ અપ્રૂવ કિયા ગયા હૈ જો કી 1 જુલાઈ 2026 સે હી યહાં પે સંચાલિત હોના પ્રસ્તાવિત હૈ. યહ પાઠ્યક્રમ 2 મહિને કા હૈ ઓર ઇસમેં જો આયુ હૈ વો 18-30 વર્ષ રખી ગઈ હૈ. યોગ્યતા 10વી પાસ હી હૈ ઓર 3 લાખ કી ઇનકમ કા ક્રાઇટેરિયા જો કી હમારે વિભિન્ન પાઠ્યક્રમોમાં પહેલે સે હી નિર્ધારિત હૈ વહી ક્રાઇટેરિયા ઇસ પાઠ્યક્રમ કે લીએ ભી નિર્ધારિત કિયા ગયા હૈ. તો ઇસ પ્રકાર સે યે મૂળભૂત સભી પાઠ્યક્રમ જો હૈ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત કાર્યાલય કે માધ્યમ સે યહાં પે સંચાલિત કિયે જાયેંગે. મેરે સભી SC ST યુવા વર્ગ કે જો જીતને ભી જોબ સીકર્સ હૈ યા જો ઇન પાઠ્યક્રમો કો કરને કે ઇચ્છુક હૈ ઉન સભી સે યહી અનુરોધ હૈ કી વો બિના દેરી કિયે યથાશીઘ્ર જો હૈ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC ST સુરત કાર્યાલય પર સંપર્ક કરે

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम है सदाबहार नगमे। यह था कार्यक्रम सदाबहार नगमे का अंतिम गीत और आज्ञा दीजिए मुझे इस कार्यक्रम से। आप सबका मंगल हो, कल्याण हो, नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત

0: उस पीढ़ी से इस पीढ़ी के दौर में वो रम जाते हैं, नए जमाने के संग चलकर वे खूब मजे उड़ाते हैं। ये कविता उन्होंने भेजी है, बहुत
1: क्या बात है, बहुत सुंदर कविता। और बातों का ये सिलसिला जारी रखते हैं एक अंतराल के बाद।
0: जी,
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: हम अंतराल के बाद एक संदेश सुनते हैं और फिर बातों का सिलसिला जी जारी रखेंगे।
3: 2 जून, सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली। दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी।
4: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को।
3: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी। 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
5: बधाई हो बधाई जन्मदिन की तुम।
3: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
5: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
3: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગા હર્ટ્ઝ પર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
5: હા, સુરત એફએમ.
4: કોણ બોલો?
5: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
4: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
5: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
4: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો સુરત

0: तंबाकू जानलेवा होता है। गुटखा, खैनी, बीड़ी, सिगरेट, किसी भी रूप में तंबाकू का सेवन हमारी सेहत के लिए बेहद खतरनाक होता है। इस बात का हमेशा से जिक्र होता रहा है और होता रहेगा, क्योंकि ये बहुत जरूरी है हमारे लिए जानना कि तंबाकू से क्या नुकसान हो सकता है। तो आइए जानते हैं, विविध भारती के कार्यक्रम मैटिनी शो में शनिवार दिनांक 30 मई 2026 को दिन में 11:30 बीईएसटी के मुख्य चिकित्सा अधिकारी डॉक्टर अनिल कुमार सिंगल से एक भेंट वार्ता सुनना न भूलिए। शनिवार दिनांक 30 मई 2026 को दिन में 11:30 पर विविध भारती के कार्यक्रम मैटिनी शो में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। आइए सुने छाया गीत।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ

0: પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: प्यार दर्द का दूसरा नाम है. उस दर्द का एहसास भी भला लगता है. प्यार के लम्हे बड़े छोटे होते हैं. उन लम्हों को अपनी मुट्ठी में कैद कर लेने को जी चाहता है. उन लम्हों को जीना चाहते हैं हम. कुछ यूं कि ये मुलाकात फिर हो न हो. चलो इन्हें संजो लें अपनी जिंदगी के दामन में. कुछ यूं कि छोटी सी जिंदगी में कई सदियों का प्यार समा जाए.

0: छाया गीत कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे इस छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
0: यादों के रंग से सजाए हैं ख्वाब, मालूम है कुछ ख्वाब कभी पूरे नहीं होते, कुछ ख्वाबों का ताल्लुक हकीकत से नहीं होता। ये ऐसे ख्वाब हैं जिन्हें हम देखते हैं और अपने दिल के करीब रखना चाहते हैं, ये ख्वाब सिर्फ इंतजार होते हैं।

0: देश की सुरीली धड़कन विविध भारती से हम बोल रहे हैं। थोड़ी ही देर में आप सुनेंगे तराने नए पुराने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
0: लीजिए सुनिए कार्यक्रम तराने नए पुराने।

બે હૃદયની અજાણતા ઓળખાણ થાય અને એ ઓળખાણ ધીમે ધીમે પ્રેમમાં બદલાય ત્યારે નજર એકબીજાને શોધે અને એ વાત દુનિયા સામે સ્વીકારવાનું મન થાય ત્યારે હૃદયનો રોમાંચ કંઈક અલગ જ દુનિયામાં વિહરતો હોય છે.

શૈલેન્દ્ર સિંહના સ્વરમાં આ હતું ખેલ ખેલ મેં ફિલ્મનું ગીત, જેના સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર ગુલશન બાવરા. ફ્રેન્ડ્સ, ગુજરા હુઆ જમાના કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો ઓનલી ઓન 101.1 મેગાહર્ટ્ઝ પર. અને હવે સાંભળીએ આ સંદેશ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
5: હા, સુરત FM.
4: કોણ બોલો?
5: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
4: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
5: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
4: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
6: સુરત FM.
4: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.
7: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
8: Fantastic fun for family.
9: 101.1 MHz. ફ્રેન્ડ્સ, ગુજરાત વા જમાના કાર્યક્રમમાં આજે છે પ્રેમની સૃષ્ટિમાં હું અને તું. અને પ્રેમ જ્યારે નજરોથી આગળ વધીને શ્વાસમાં વણાઈ જાય ત્યારે એ માત્ર આકર્ષણ નથી રહેતો, એક સમર્પણ બની જાય છે. તો સાંભળીએ કુદરત ફિલ્મનું આ ગીત પરવીન સુલતાનાના સ્વરમાં, જેના સંગીતકાર છે RD બર્મન અને શબ્દકાર મજરૂહ સુલતાનપુરી.

તો દોસ્તો, પ્રેમનો આવો સુંદર સ્વીકાર હોય તો પણ પ્રેમની એ સફરમાં દુનિયાનો ડર તો હોય, પણ ત્યારે ચોરી છુપીથી પણ મળીએ છીએ હું અને તું.

0: झरोखा में अभी आप सुन रहे थे हमारे आज के शेष कार्यक्रम और कल दिन भर में प्रसारित होने वाले मुख्य कार्यक्रमों के बारे में।
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 MHz।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
5: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
6: कीजिए सूरत FM के साथ अपनी दिल की बात.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़
2: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
4: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
5: Fantastic fun for family.
1: 101.1 megahertz. Surat FM.
6: વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો ઓન્લી ઓન 101.1 મેગાહર્ટ્ઝ પર। અને આજે આ કાર્યક્રમમાં વાતો છે હું અને તુની, હમ તુમ અને પ્રેમની દુનિયા, જ્યાં ગર્વથી પોતાને એકબીજાના આશિક કહે છે પ્રેમીઓ, અને બસ કહે છે કે હમ તો તેરે આશિક હે સદીઓ પુરાને, બસ દુનિયા કો સમજાના બાકી હૈ। તો સાંભળીએ ફર્ઝ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી।

હું અને તું આ મુલાકાત નવી નથી, સદીઓ જૂની છે. એ તો તુમસે મિલકર લગા કે કોઈ પુરાના રિશ્તા હૈ, યે જન્મ તો બસ એક બહાના હૈ, યુગો યુગો સે સાથ હૈ હમ તુમ, અબ તો બસ સફર કો આગે બઢાના હૈ.

0: મિલન ફિલ્મનું ગીત આપે સાંભળ્યું મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીત રચના આનંદ બક્ષીની. દોસ્તો, ગુજરાવવા જમાના કાર્યક્રમમાં ફરીથી લઈ લઈએ એક નાનકડો વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
3: Fantastic fun for family.
0: 101.1 MHz. ગુજરાવવા જમાના કાર્યક્રમમાં આજે છે હમ ઓર તુમ. હું અને તું એકબીજા વગર સાવ અધૂરા. આપણું અસ્તિત્વ જ એકબીજાને કારણે છે એવો અહેસાસ થાય ત્યારે પ્રેમ સર્વોચ્ચ શિખરે પહોંચે અને ત્યારે એવું લાગે હમ ઓર તુમ, હું અને

તું આ જોડી તો સ્વર્ગમાં જ બની છે. તો સાંભળો એક દૂજે કે લીએ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને એસપી બાલસુબ્રમણ્યમના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

અને હવે કાર્યક્રમના અંતે સાંભળીએ દાગ ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતના શબ્દો સાહિર લુધિયાનવીના. હું અને તું, સુખ હોય કે દુઃખ, બસ એકબીજાનો સાથ કાફી છે. હું અને તું, હમ ઓર તુમ અને આપણી નાનકડી દુનિયા.

આ સાથે જ ગુજરાત હોવા જમાના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. થોડી જ ક્ષણોમાં આપ માણી શકશો કાર્યક્રમ જય માલા.

ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક પીડીએસને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલી લીના આધુનિકીકરણમાં મદદ કરશે.
1: सार्थक पीडीएस स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में, एक जो एफसीआई का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा, जो फेयर प्राइस शॉप्स, उन फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिम्यूनरेशन रखा गया था, एक लंबे टाइम से वो स्टैटिक था, तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજના આંતરરાજ્ય પરિવહન તેમજ સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાવતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના

0: વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
1: નોર્થ ઇસ્ટ કા વિકાસ દેશ કી સમગ્ર વિકાસ કે લીએ અનિવાર્ય હૈ. પૂર્વોત્તર ક્ષેત્ર કા વિકાસ ઓર રાષ્ટ્રીય વિકાસ કે લક્ષ્યો આપસ મેં જુડે હુએ હૈ. યહાં કે યુવાઓ મેં અસીમ પ્રતિભા હૈ. સિક્કિમ સહિત અન્ય રાજ્યો સે આયે હુએ વિદ્યાર્થીઓ સે મેં આગ્રહ કરના ચાહુંગી કે આપ સબ એક દૂસરે કે સંપર્ક મેં રહે ઓર મિલજુલ કર રાષ્ટ્રીય વિકાસ મેં યોગદાન દેને કા ભાવના મેં આગે બઢે.
0: આસામ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. આ સાથે યુસીસી ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવિન સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતુરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ એટીએસ અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા ડીજીપી ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
2: એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમા નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું, ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
3: पाकिस्तान ने भारत के खिलाफ युद्ध, बिना उकसावे की आक्रामक कार्रवाइयों और लगातार सीमा पार आतंकवाद को समर्थन देकर संप्रभुता, क्षेत्रीय अखंडता और शांतिपूर्ण सह अस्तित्व के सिद्धांतों का उल्लंघन किया है. हजार घाव देकर भारत को कमजोर करने की उसकी नीति आतंकवाद, धार्मिक कट्टरता और भारत विरोधी गतिविधियों को लगातार बढ़ावा देने की उसकी सोच को दर्शाती है. An anti-India rhetoric has continued unabated since its creation.
0: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઈન વેચાણ અને જાહેરાત વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રિટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ-કોમર્સ મંચને

નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાશન પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. સમાચાર વિગતવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણી
1: શહેરી વિસ્તારની અંદર જે તળાવો બનાવ્યા છે, નગરપાલિકા હોય તો મહાનગરપાલિકા હોય, જે વિકસિત કર્યા છે, એમાં ખાસ કરીને પાણી કોઈ કોઈ જગ્યાએ એવી ફરિયાદો આવી કે પાણી ભરાયું નથી, તો સીએસ ને અને સિંચાઈ વિભાગના સેક્રેટરીને સૂચના આપી છે આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને. જયારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય એટલી જગ્યાએ નથી ત્યાં, એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.
0: શ્રી વાઘાણીએ કહ્યું, ગામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઉભી કરાશે.
1: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતો. ખાસ એક મહત્વનો નિર્ણય, માનની વડાપ્રધાનશ્રી નો મોદી સાહેબ નો આગ્રહ સ્વચ્છતા ઈ સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઉભું કરવું પડે તો એ હેડ ઉભું કરીને પણ ગ્રામ્ય કક્ષે પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ માનની મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત
0: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય

0: રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
1: અમૂરી લોકુલા નામના એક બિઝનેસમેન આ 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
0: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે. જોકે કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATS અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
2: એક બોટ બ્રાઝિલ થી થઈને લેટિન અમેરિકા થી થઈ મેક્સિકો થઈ US થઈ અને છેલ્લો એક કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજ માં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેન નો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરો જુમાને તથા જુમાન નસીર ઉમર, એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
0: છોટાઉદેપુરના કોલિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. SOG પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
3: કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સનો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિદ્યા શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે AIના એજ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય સરકારે IITEના નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર AI કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે NSF એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના

0: આપણા જેવા નાના માણસો ને લાભ મળતો રહે.
1: રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જો કે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 27 से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है.
1: ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે. આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.